0: Living.
1: Weekdays, 6 to 10 a.m.
2: Branchy Group, Free Event New Zealand and Aroha Autos Sathe Mali ne prastut kare chhe Raj Gadvi live in Auckland.
3: Hey, hello, bhai, hello, hello.
2: તૈયાર થઈ જાઓ એક યાદગાર સાંજ માટે જ્યાં હશે મ્યુઝિક મસ્તી અને નોન સ્ટોપ ગરબા. સેટરડે નાઇટ 1st ઓગસ્ટ ધ મહાત્મા ગાંધી સેન્ટર રાજગઢવી સાથે મનાવ એક શાનદાર ગરબા નાઇટ. ગરબા વિથ રાજગઢવી સેટરડે નાઇટ 1st ઓગસ્ટ. ટિકિટ્સ માટે જાઓ eventstickets.co.nz.